0: SBS 월카 라디오.
1: SBS 월카 라디오 순위하는 사람 가디 크롬을 함이 처음 쓰다 유사미 남세 유기고 30 아니기 파이널 아르마다 베 선프라레 데리데리 스와그사 필리핀이 모세리그 달프바다. 라이리고 이사메마 함라이 비브네 타운바타 수니라 사티라노바이쿠사 카리크람 노미시 유케 하릭 솜바디키 사카바르 삼마 유케 탐스나 사크누자 사리 차바디디히 노바디 삼마 에라브 쇼비니 파이널 아르마 베니케첸 마모 아나운스 거니니수 함라즈코 원 오브 더 럭키 위너 베니 분이사 사리 아드바디 삼마 마타 타블레 안사 함라 파톤 사크누니사 레 안사 사람라 아이니 라이코사 에세 오누사이 아브 쇼비니 다비코 마사 마모 잔케리 락티니 거니추 스르담 레시가리 अहिले यो समय प्रश्न चाहिँ यस प्रकार रहेको छ दिनभरि सुत्ने रातभरि उठ्ने र रुने के हो यो बारेमा अवश्य पनि तपाईँले यसको अनुसार आन्सर पठाउन सक्नुहुनेछ र स्टे ट्युन भन्न चाहन्छु केही क्षणमा वान अफ द लक्की विनर अनाउन्स पनि हुने नै छ र अहिलेलाई पनि आउनुहोस् हामी कार्यक्रममा अगाडि बढ्ने नै छौँ तपाईँको माझमा फेरि पनि अर्को एउटा मिठो गीतको साथमा तपाईँलाई अगाडि बढाउने नै छु श्रोता रहेको छ सचन राजवेदीको आवाजमा सुन कान्छी इन्जोय गर्नुहोला